હારો ખાયે હવદું બોલે જ્ઞાને તીરથ નાયે સુખ ફલ પાયે મેલ ન લાગે કાઈ ગોરખ પૂત લોહારી પા બોલે જોગ જુગત વિદ સાઈ હાટી બાટી નીંદ ના આવે પર કર ચિત ના ડોલાઈ બિન નાવે મન ટેક ન ટિકઈ નાનક ભૂખ ન જાઈ હાટ પટણ કર ગુરુ દિખાયા સહેજે સચવા પારો ખંડત નિદ્રા અલપ આહારં નાનક તત વિચારો દર્શન પેખ કરો જોગિંદ્રા મુંદ્રા ચોલી ખિંથા બારે અંતર એક સરેવો ખટ દર્શન એક પંથા ઇન વિદ મન સમજાયે પુરખા બાહુળ ચોટ ન ખાયે નાનક બોલે ગુરમુખ બૂજે જોગ જુગત ઇવ પાયે અંતર શબદ નિરંતર મુદ્રા હું મેં મમતા દૂર કરી કામ ક્રોધ અહંકાર નિવારે ગુર કે શબ્દ સો સમજ પરી